0: journey begins with people coming together to listen, to learn, to imagine what's possible. This is the BRICS 2026, a moment where leaders, innovators, businesses and communities from the BRICS nations come together to strengthen partnerships. India welcomes the BRICS countries as the grouping marks the 20 years of its establishment in 2026. BRICS Summit 2026 is being hosted.
1: आकाशवाणी समाचार बकुला परमार वाचे छे। सौप्रथम मुख्य समाचार। ब्रिक्स सम्मेलनना मुक्त सत्रना संबोधनमां प्रधानमंत्री नरेन्द्र मोदीए कह्युं कि महामारी सहितना वर्तमान अवरोधोए दर्शाव्युं छे कि विश्वमां कोईपण संकट एक प्रदेश पूरतुं सीमित नथी। प्रधानमंत्रीए कह्युं कि टेक्नोलॉजी अने महत्वपूर्ण खनिजोनुं शस्त्रीकरण प्रगति माटे अवरोधक बनी शके छे। ભારત અને ઈરાનના નાણામંત્રીઓ વચ્ચેની બેઠકમાં પારસ્પરિક સહયોગ વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકાયો। ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ માટે નવા જળમાર્ગો પર સહમતિ સધાઈ। અને મહિલા ટી20 ક્રિકેટ એશિયા કપની ફાઇનલમાં ભારતનો મુકાબલો વર્તમાન ચેમ્પિયન શ્રીલંકા સામે। પુરૂષોની ક્રિકેટમાં ભારત ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પહેલી મેચમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહામારી, આબોહવા સંબંધિત આપત્તિઓ અને પુરવઠા શૃંખલામાં અવરોધોએ દર્શાવ્યું છે કે આજના પરસ્પર જોડાયેલા વિશ્વમાં કોઈપણ સંકટ એક પ્રદેશ પૂરતું સીમિત રહેતું નથી। નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે બ્રિક્સ સમિટના મુક્ત સત્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે બ્રિક્સ રાષ્ટ્રોએ જૂથ વચ્ચે સ્થિતિસ્થાપકતા વધારવા પર વિશેષ ભાર મૂક્યો છે। સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણા પરના સત્રમાં શ્રી મોદીએ પડકારોની સમયસરની ઓળખ, પૂર્વ તૈયારીઓ અને અસરકારક પગલાં લેવા પર પણ ભાર મૂક્યો। તેમણે કહ્યું કે આપત્તિ વ્યવસ્થાપન માટે પ્રારંભિક ચેતવણી ડેટા એકીકરણ માર્ગદર્શિકા ઘડવામાં આવી છે। તેમણે ચેતવણી આપી કે ટેકનોલોજી અને મહત્વપૂર્ણ ખનિજોનું શસ્ત્રીકરણ પ્રગતિ માટે અવરોધક બની શકે છે। બ્રિક્સ રાષ્ટ્રોએ ટેકનોલોજી અપનાવવામાં સમાવેશકતા પર ભાર મૂક્યો હોવાનું તેમણે જણાવ્યું હતું।
2: आज के इंटरकनेक्टेड वर्ल्ड में कोई भी संकट एक क्षेत्र तक सीमित नहीं रहता, इसलिए हमने ब्रिक्स समूह में रिजिलियंस बढ़ाने पर विशेष बल दिया है। चुनौतियों को समय रहते पहचानना, उनके लिए तैयार रहना और तुरंत कार्रवाई करना भी उतना ही आवश्यक है। इसी सोच के साथ इन्फेक्शियस डिजीज के प्रिवेंशन और रिस्पॉन्स के लिए ब्रिक्स इंटीग्रेटेड अर्ली वार्निंग सिस्टम पर सहमति बनी है। डिजास्टर मैनेजमेंट के लिए अर्ली वार्निंग डेटा इंटीग्रेशन गाइडलाइन तैयार की गई है।
1: શ્રી મોદીએ વધુમાં જણાવ્યું કે બ્રિક્સ લોજિસ્ટિક સપ્લાય ચેઇન કોઓપરેશન ફ્રેમવર્ક પુરવઠા શૃંખલાને વધુ સુદૃઢ બનાવશે। તેમણે ઉમેર્યું કે ડિજિટલ કૃષિ પર બ્રિક્સ નેટવર્ક ખેડૂતો માટે નવી તકો ઉભી કરશે।
2: ब्रिक्स नेटवर्क ऑन डिजिटल एग्रीकल्चर किसानों के लिए नई संभावनाएं तैयार करेगा। इसके माध्यम से AI, जियोस्पेशल टेक्नोलॉजी और डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर को किसानों की वास्तविक आवश्यकताओं के साथ जोड़ा जाएगा। टेक्नोलॉजी और क्रिटिकल मिनरल्स का वेपनाइजेशन हमारी साझा प्रगति में बाधा बन सकता है, इसलिए हमने टेक्नोलॉजी के एडॉप्शन में ઇન્ક્લુઝિવિટી પર બળ દિયા હે।
1: પ્રધાનમંત્રીએ કહ્યું કે બ્રિક્સમાં વૈશ્વિક દક્ષિણ રાષ્ટ્રોનો વિશ્વાસ વધ્યો છે।
2: કે બ્રિક્સમાં ગ્લોબલ સાઉથ કે દેશો કા વિશ્વાસ બઢા હે, ક્યોંકિ બ્રિક્સમાં ઉનકી આવાજ સુની જાતી હે, ઉનકે અનુભવ કા સમ્માન હોતા હે ઓર સોલ્યુશન ઉનકે લિયે હી નહીં ઉનકે સાથ મિલકર બનાએ જાતે હે। બ્રિક્સ કી શક્તિ हमारी डायवर्सिटी और कोऑपरेशन में है। वी मे बी रूटेड इन डिफरेंट रियालिटीज बट टूगेदर वी राइज थ्रू कोऑपरेशन एंड ब्लॉसम फॉर ह्यूमैनिटी। हमारी विविधता हमारी पहचान रहे, हमारा सहयोग हमारी प्रेरणा बने और हमारी प्रगति पूरी मानवता के काम आए।
1: મુક્ત સત્ર અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18મા બ્રિક્સ સમિટના બીજા અને અંતિમ દિવસે આજે બ્રિક્સ ભાગીદાર દેશોના નેતાઓને આવકાર્યા હતા। નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમ, વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન હંગ, સાઉદી અરેબિયાના વિદેશમંત્રી ફૈઝલ બિન ફર

અને સંયુક્ત રાષ્ટ્રના સચિવ જનરલ એન્ટોનિયો ગુટેરસ સહિતના નેતાઓનું શ્રી મોદીએ સ્વાગત કર્યું હતું. બ્રિક્સના 10 ભાગીદાર દેશો બેલારૂસ, બોલિવિયા, કઝાકિસ્તાન, ક્યુબા, મલેશિયા, નાઇજીરિયા, થાઇલેન્ડ, યુગાન્ડા, ઉઝબેકિસ્તાન અને વિયેતનામ છે. સત્રના સમાપન બાદ પ્રધાનમંત્રી કઝાકિસ્તાન, ફિલિપાઇન્સ, ઇજિપ્ત, દક્ષિણ આફ્રિકા અને બુરુંડીના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. તેઓ નાઇજીરિયા અને યુગાન્ડાના ઉપરાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરશે. વિશ્વ આરોગ્ય સંગઠને બ્રિક્સ સમિટ 2026 દરમિયાન બ્રિક્સ રાષ્ટ્રો દ્વારા અપનાવવામાં આવેલા નવી દિલ્હી ઘોષણાની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં વિશ્વ આરોગ્ય સંગઠનના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એધનોમે સાર્વત્રિક આરોગ્ય કવરેજ, સ્થિતિસ્થાપક આરોગ્ય પ્રણાલીઓ, રોગચાળા કરારના રોગકારક એક્સેસ પર વાટાઘાટોના સફળ નિષ્કર્ષની પ્રશંસા કરી. ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે સફળ બ્રિક્સ ઇન્ડિયા અને નવી દિલ્હી ઘોષણાપત્રને અપનાવવું એ ભારત અને વૈશ્વિક વ્યવસ્થા માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. તેમણે વધુમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે ફરી એકવાર ભારતના સભ્યતા સિદ્ધાંતોમાં વિશ્વાસ, વિશ્વ સાથે સંવાદ, ભાગીદારી અને સહયોગ માટે મુક્ત વાતાવરણ સાથેનું રાજદ્વારી સામર્થ્ય દર્શાવ્યું છે. નાણામંત્રી નિર્મળા સીતારમણે આજે નવી દિલ્હીમાં ઈરાનના આર્થિક બાબતો અને નાણામંત્રી સૈયદ અલી મદીના જાદેહ સાથે મુલાકાત કરી. શ્રીમતી સીતારમણે બ્રિક્સ સમિટમાં ભાગ લેવા અને ફાઇનાન્સ ટ્રેકમાં ચર્ચામાં ઉત્પાદક ભાગીદારી બદલ ઈરાનનો આભાર માન્યો. નાણાં મંત્રાલયે માહિતી આપી કે બેઠક દરમિયાન બંને પક્ષોએ આર્થિક વિકાસ અને પરસ્પર હિતના ક્ષેત્રોમાં સહયોગની સંભાવનાઓ સંબંધિત મુદ્દાઓ ઉપર વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. નવી દિલ્હીમાં 3 દિવસીય ડ્રાયલેન્ડ કોંગ્રેસ 2026નું સમાપન થયું. આ પરિષદમાં સૂકી જમીનની ખેતીના પડકારોનો સામનો કરવા અને તેના ઉકેલોને ઝડપી બનાવવા માટે દક્ષિણ દક્ષિણ અને ત્રિકોણીય સહયોગ વધારવા માટે ભારપૂર્વક હાકલ કરવામાં આવી. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે પરિષદે વૈજ્ઞાનિક જ્ઞાનને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવા, મોટા પાયે સફળ પ્રયોગો અમલમાં મૂકવા અને ટકાઉ ખેતી માટે ભાગીદારીને મજબૂત બનાવવાના પોતાના સંકલ્પને પુનરાવર્તિત કર્યો હતો. અમેરિકાએ નેપાળને પૂર પીડિતોની ઓળખ કરવામાં મદદ માટે વધારાની 10 લાખ અમેરિકન ડોલરની સહાય મંજૂર કરી છે. નવું ભંડોળ નેપાળ પોલીસને ફોરેન્સિક સહાય પૂરી પાડશે. અમેરિકન અધિકારીઓ DNA વિશ્લેષણ કીટ સહિતની સૌથી તાત્કાલિક જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા માટે નેપાળ પોલીસને સહાય કરી રહ્યા છે. પૂર પીડિતો માટે કટોકટી, ખોરાક, આશ્રય, આરોગ્ય સંભાળ અને અન્ય રાહત પગલાં પૂરા પાડવા માટે આ ફોરેન્સિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે. દરમિયાન અસરગ્રસ્ત 8 જિલ્લાઓમાંથી વધુ મૃતદેહો મળી આવતા નેપાળમાં આવેલા પૂરથી મૃત્યુઆંક વધીને 1386 થયો છે. ઈરાન અને ઓમાન હોર્મુઝ સ્ટ્રેટ માટે નવા પ્રવેશ અને બહાર નીકળવાના જળમાર્ગો પર સંમત થયા છે. બંને દેશોની આગામી પ્રાદેશિક બેઠકમાં અન્ય ખાડી દેશો સમક્ષ તેને રજૂ કરવાની યોજના છે, જે અંતર્ગત ખાડીમાં પ્રવેશવાનો માર્ગ સંપૂર્ણપણે ઈરાની પ્રાદેશિક પાણીની અંદર રહેશે, જ્યારે બહાર નીકળવાના માર્ગનો એક ભાગ પણ ઈરાની નિયંત્રણ હેઠળ રહેશે. તેના અમલીકરણ સાથે જળમાર્ગનો દક્ષિણ માર્ગ બંધ થઈ જશે, જે અમેરિકાની માંગણીઓનો સીધો વિરોધ છે. ઈરાની અધિકારીઓએ ભાર મૂકતા કહ્યું કે આ કરારનો અર્થ એ નથી કે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવામાં આવી રહ્યો છે. ઈરાને જળમાર્ગ ખુલતા પહેલા અમેરિકા સામે 7 શરત મૂકી છે, જે પૂર્ણ ન થાય ત્યાં સુધી આ માર્ગ બંધ રહેશે. મહિલા T20 ક્રિકેટ એશિયા કપની ફાઇનલમાં ભારતનો મુકાબલો વર્તમાન ચેમ્પિયન શ્રીલંકા સામે થશે. દુબઈમાં રમાનારી આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગે રમાશે. સેમીફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 40 રનથી હરાવ્યું હતું. પુરૂષોની ક્રિકેટમાં ભારત આજે 3 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પહેલી મેચમાં અફઘાનિસ્તાન સામે રમશે. બીજી મેચ મંગળવારે, ત્રીજી અને અંતિમ મેચ ગુરુવારે રમાશે. બધી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7 વાગે રમાશે. શ્રેયસ અય્યર ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. તિલક વર્મા ઉપકપ્તાન રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બ્રિક્સ સંમેલનના મુક્ત સત્રના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહામારી સહિતના વર્તમાન અવરોધોએ દર્શાવ્યું છે કે વિશ્વમાં કોઈપણ સંકટ એક પ્રદેશ પૂરતું સીમિત નથી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ટેકનોલોજી અને મહત્વપૂર્ણ ખનીજોનું શસ્ત્રીકરણ

0: आकाशवाणी मुंबई केन्द्र 100.1 मेगाहर्ट्ज एफएम गोल्ड चैनल पर आप सांभळी रह्या छो आपनो मनपसंद कार्यक्रम गीत गुर्जरी अने हूँ छू तमारो दोस्त आरजे सचिन वजाणी। शू तमे तो शब्दनी ताकत शू होय छे ए आपणे सौ जाणीए छे। शब्द भले केटलाक ज अक्षरोनो बनेलो होय, गमे एटली मात्राओथी बनेलो होय, पण ज्यारे ए शब्दनो भावार्थ आपणे गोतवा जईए त्यारे ए आपणने अनंत अने विशाळ लागतो ज होय छे। एवो ज एक शब्द छे मित्रों, कंट्रोल, संयम। आ मित्रों एवो शब्द छे जेनी वात आपणे जेटली करीए एटली ओछी छे। अने सौथी पहेला तो आ शब्द सांभळीने आपणने विचार आवी जाय कि यार कंट्रोल हवे आमां वळी वात शू करवी यार। कारण के सवाल आ गया, भाई कंट्रोल एटले शू? कोई व्यक्ति ने पोतानी रीते चलावी ए कंट्रोल कहेवाय, परिस्थिति ने पोताना हाथमां राखवी ए कंट्रोल कहेवाय, कि पछी सौथी मुश्किल वात पोतानी जातने कंट्रोल करवी? पण मित्रों रसप्रद वात ए छे कि आपणा जीवनमां कंट्रोल दरेक जग्याए छे, પણ એક કંટ્રોલ કેવો છે એ આપણે સ્વીકારી શકતા નથી। ઘરમાં મા બાપનો કંટ્રોલ હોય, ઓફિસમાં બોસનો કંટ્રોલ હોય, બાળકના હાથમાં મોબાઈલનો કંટ્રોલ હોય, પણ ક્યારેક હવે એમ લાગે છે આજના સમયમાં કે મોબાઈલ આપણને કંટ્રોલ કરે છે કે શું? મિત્રો આવા ઘણા બધા મુદ્દાઓ છે જેની વાત આજે આપણે કાર્યક્રમમાં કરીશું, અને આજે શબ્દ સાધના સેગમેન્ટમાં પણ તમારે મને આ કંટ્રોલ જે શબ્દ છે એના જ સંબંધાથી શબ્દ જણાવવાના છે। પણ હાલમાં સમય થયો છે પન્નાલાલ પટેલ લિખિત નવલકથા મળેલા જીવનો ભાગ 38મો સાંભળવાનો। આ કાર્યક્રમ જે આપણે સાંભળીશું એની પ્રસ્તુતિ છે વૈશાલી ત્રિવેદીની। તો આવો સાંભળે સૌથી પહેલા મળેલા જીવનો ભાગ 38મો
1: નવલકથા પઠન મળેલા જીવ।

એમાં ધૂળિયાને ત્યાં થયેલા રેશમા પરના હુમલાના બનાવે કાંજીને જવાનો દિવસ થોડોક લંબાઈ ગયો, પણ અંતે બંને જણા નિર્દોષ છોડતા કાંજી અને જીવી અંતે કાંજીએ નક્કી કરી જ લીધું કે ભલે એક મહિના તો એક મહિના માટે પણ ઉનાળાના એ દિવસોમાં ગામથી દૂર જતા રહેવું. અને અંતે વિરહનો દિવસ આવી પહોંચ્યો. હવે આગળ. શરીર સાચવજે, કાગળ લખજે, પાછા વેલા આવજો ભાઈ, વગેરે વાક્યોથી ભગત, મોટાભાઈ અને ભાભી એમ ત્રણેય જણે કાંજીને વિદાય આપી. ભેટતી વખતે ખભેથી માંડ નીચે ઉતારેલી રતન કાંજીના હાથની એવી તો વળગી રહી હતી કે એની બાએ જ્યારે મારવા લીધી ત્યારે જ છૂટી પડી. કાંજીએ એને બચ્ચીઓથી અકળાવી નાખી. માંડ બોલી હક્યો, આવજે રતન, ને યોગ્ય યોગ્યની પરવા કર્યા વગર જ કહી નાખ્યું. આને એને નવી કાકી જીવી પાસે જવા દેજો ભાભી, ત્યાં ઠીક ફાવશે. અને ડુસકે ચડેલી રતનને વળી બે ત્રણ બચ્ચીઓ કરી પીઠ ફેરવી ગયો. હીરો હજુ સાથે જ હતો. ભાભીને તો વેમ પડ્યો, આ હીરોભાઈએ જાય છે કે શું? ના રે, એ તો એ પણે સુધી વળાવવા, એ બિચારો જંજાળી માણસ તે ક્યાં જતો હશે, ભગતે કહ્યું. અને ત્રણેય જણે ગામ તરફ પીઠ ફેરવી. કાંજી તથા હીરો બેઉ જણ ચૂપચાપ ચાલતા હતા. હીરાના હાથમાં ચલમ હતી, પણ કાંજીને આપવાનું ભાન જ ન હતું. બેઉ જણને ઘણું ઘણું કહેવું હતું, ઘણું તો આ પહેલાં કહેવાઈ ચૂક્યું હતું, છતાંય હજુ જાણે બહુ બાકી હતું. આખરે ગામની નદી પણ આવવા થઈ. કાંજી એક વડ નીચે થોપતા, લે તમાકુ મેલ હોય તો, કઈ નીચે બેઠો. ખભાની પોટલી ખોળામાં લીધી. હીરો ચલમ ભરવામાં ગૂંથાયો. કાંજીએ બોલવાની શરૂઆત કરી, હીરા, તું તો મારા ભાઈ જેવો છે, તને શું કહું, બીજું ગમે તેમ થાય પણ મોટા ભાઈનું જરા ધ્યાન રાખતો રહેજે. ચોમાસામાં અવાયું ન અવાયું, લે આ તું શું બોલતો હોઈશ કાંજી, ચોમાસામાં ન આવે એ તો કંઈ ચાલે ને, હીરો ઘણી મદદ કરવા તો જાય, પણ એ તો એનું સંભાળે કે તારું, કઈ દમ લગાવી ઉમેર્યું. આવું ગાંડ પણ જોજે કરતો, નકર તારા મોટાભાઈ હાડના તો ભાંગેલા છે એ છે, પણ હામે ખોઈ બેસશે, ને મથીને ગામની હારમાં ઘર રાખ્યું છે એ બધું એ રફે દફે થઈ જશે. ના એટલે હું આવીશ તો ખરો, પણ આ તો એ પણ કંઈ નહીં, મને પૂછે તો આમે નીકળ્યો છે ત્યારે સગાવાલામાં 15 દિન ફરી આવવો હોય ફરી આવ, ને હજુ એ ઠીક કહું છું, આ નોકરી ફોકરીનું તું તો જવા જ દે. કાંજી ફિક્કો હસ્યો, અરે ભલા માણસ, પણ હું નોકરી કરવા જ ક્યાં જાઉં છું, આ તો ઠીક છે, મહિનો માસ જે ટૂંકો થયો એ, આ લોયામાંથી જેટલું વેગળા રહેવાય એટલું સારામાં. કઈ મોએ બીડી અડાડવા જતા કાંજીને તે પહેલાં એક ભારે શ્વાસ લેવો પડ્યો. ત્યાર પછી વળી બેઉ જણ ચૂપ થઈ બેઠા. આખરે કાંજી ઉઠ્યો. ભેટતી વખતે બેઉ જણ રડી પડ્યા. શા કારણથી કાંજી ગામ છોડીને જાય છે એ તો હીરો પણ જાણતો હતો, એટલે તો એને અત્યારે જીવી પર દાંત ચડી રહી હતી ને. એવામાં આંખો સાફ કરતા કાંજીને બોલતો સાંભળ્યો, હીરા જીવીના તરફ જરા ધ્યાન રાખજો, એ બિચારીનું હવે તારા વગર બીજું કોઈ નથી, ને આંખમાંથી સરસર કરતી વહી રહેલી ધારોને સાફાના તલાથી સાફ કરવા વળ્યો. આ શબ્દોએ હીરાને અયન વળી રોતું કરી મૂક્યું. કશો વાંધો નથી, તું તાર બેફિકર લેજે, લે જા હવે, આ દન હમણાંથી જ માથા પર આવ્યો છે. બેઉ જણ છૂટા પડ્યા. હીરાએ ગામ તરફ ડગ ભર્યા ને કાંજીએ નદી તરફ. પરંતુ નદીનો કાંઠો ઉતરતા ઉતરતા તો કાંજીએ કંઈક 10-11 વાર પાછળ તો વળી આસપાસ દૂર દૂર સુધી નજર દોડાવ્યા કરી. એક લાલ લુગડું જોતા થોડી વાર થંભ્યો પણ ખરો, પરંતુ એને અવળી દિશામાં જતું જોઈને તો એ હતાશ જ થયો. એક ભારે નિશ્વાસ નાખતા બબડ્યો, અરે ભૂંડા, હવે મળે તોય શું ને ન મળે તોય શું, ને આમ ભારે હૈયે નદીનો ઢાળ ઉતરવા લાગ્યો. પણ નદીમાં પગ મૂકતા જ એની નજર જીવી ઉપર પડી. આનંદનું માર્યું કાળજું જાણે ઠેકવા માંડ્યું. ઢોર પાવા આવેલા છોકરાની દરકાર કર્યા વગર જ એની તરફ વળ્યો. કપડું નીચોવતી જીવી ઝટ ઊભી થઈ ગઈ, બોલી, પેલી કણજી નીચે હું આવું છું. કાંજી ત્યાં જઈને કણજીની ડાળ ઝાલી ઊભો રહ્યો. એને ખાતરી હતી જ કે જીવી ચોધાર આંસુએ રડતી રડતી જ આવશે, અને એ હિસાબે એને દિલાસો દેવા શબ્દો પણ ગોઠવી રહ્યો હતો. પરંતુ જીવીએ તો કોઈ બીજો જ નિર્ણય કર્યો હતો, જતી વખતે આંસુ પાડીને અપશુકન તો નહીં જ કરાવો, અને આ નિર્ણય કરતા જ એણે રડાય એટલું રડી લીધું હતું. પાસે આવતા આવતા હસમુખી જીવી પૂછતી હતી,

જવું હતું તો ત્યારે વધારે વહેલા નીકળવું હતું ને, આ માથે તાપ શું કામ લીધો? કાનજીને કહેવાનું મન તો થઈ આવ્યું. હૈયાના તાપ આગળ માથાનો તાપ તો કંઈ વિસાતમાં નથી જીવી. પણ એ ન બોલતા વ્યવહારિક વાત જ કરી. નીકળ્યો તો વહેલો, પણ આ બધાથી છૂટા પડતા પડતા મોડું થઈ ગયું. હજી એ જીવી હસી રહી હતી. એણે પણ કણજીનું ડાળું પકડ્યું, પાંદડા તોડતા પૂછ્યું, પાછા ક્યારે આવશો? શું કહેવાય, તો એ વરસાદ પડતા તો આવશો જ ને. જોઉં છું, કઈ જીવી સામે જોતા બોલ્યો. એ કંઈ મારા હાથની વાત નથી. અને કઠોર લાગતા પ્રિયજનના હૈયા પર ઘા કરવાની મનોવૃત્તિથી જ પ્રેરાઈને હશે એમ. એટલામાં પાછા આવવા એવું હોત તો ઘરને ગામ છોડત જ શું કામ? કઈ જોડાની અણીથી નદીની રેતમાં લીટીઓ દોરી રહ્યો. ખરું, એના હોઠ ધ્રુજી રહ્યા હતા, નજર ઝાંખી પડતી હતી. જીવીની સુરત સામે જોતા કાનજીએ ફેરવી વાળ્યું, ના ના, એવું તે હોય, માણસ બધું છોડી શકે, પણ એનાથી પોતાનું વતન તે કેમ કર્યું છૂટવાનું છે? બીજા કોઈથી ન છૂટે, પણ તમારાથી તો એ છૂટે. અને કણજીની ડાખળી ચીરતા આંસુભરી આંખે કાનજી તરફ જોઈ ઉમેર્યું, તમારું કાળજું કંઈ મને ખૂણું ઓછું છે? કાનજીએ વળી એક લાંબો શ્વાસ લીધો, નીચી દ્રષ્ટિ રાખીને જ બોલ્યો, એ તો એક હું જાણું છું ને મારો જીવ જાણે છે. મને એકનું કાળજું ન હોત તો આજે ઘરબાર છોડીને જવાની જરૂર જ નહોતી. કઈ આંખના આંસુ મો વાટે ન નીકળવાના હોય એમ નીચલા હોઠને દાંતે લઈ જોરથી દબાવ્યો. બેઉ જણ ચૂપ હતા. દૂર દૂર નદીમાં નહાતા છોકરાના અવાજ અને પક્ષીઓના કિલકિલાટને શાંતિ જાણે ભરખી ન જતી હોય એમ આ બે જણની આસપાસનું વાતાવરણ શાંત અને ભયંકર લાગતું હતું. આખરે જીવી બોલી, શું કામ મોડું કરો છો? કાનજી એની ધૂનમાં જ બબડતો હતો. હાસતો, હું જાઉં એમાં જ ઠીક છે, એ વગર તારું કે મારું કોઈનું એ ભલું થવાનું નથી. જીવી મનમાં મનમાં વિચારી રહી હતી કે બોલતી હતી એનું તો એને પોતાને પણ ભાન ન હતું. કુણ જાણે તે તો ભલું થાય છે કે ભૂંડું થાય છે, મારું એ કેવું માનીશ? એકાએક કાનજી ટટ્ટાર થયો. એની આંખમાં કોઈ જુદી જ જાતનું તેજ હતું. જીવી પાસે એક ડગલું ભરતા એણે પૂછ્યું, મારું એ કેવું માનીશ? ચાલ ચાલ, આપણે બે જતા રહીએ, છે હિંમત? ક્ષણિક તો જીવી ખુશ થઈ ઉઠી, ફાટી આંખે કાનજી તરફ મંડાતી એની નજર જાણે પૂછતી હતી, સાચી વાત? કાનજીની કોટે વળગી પડવા જેટલો ઉછાળો આવ્યો, પણ બીજી ક્ષણે ઢીલી પડી ગઈ. ભારી આંખોને નીચી ઢાળતા માંડ બોલી શકી, ના ના, તમે તમારે જાઓ. મારાથી સાલ્લાના પાલવમાં મોજ સંતાડી તરત જ પીઠ ફેરવી ગઈ. પથ્થરો સાથે અફડાતા એના પગ જોઈને લાગતું હતું જાણે એને પીઠ પર લબડાવીને કોઈ ઢસડી ન જતું હોય. જીવી તરફ તાકી રહેલા કાનજીએ ભાન આવતા પગ ઉપાડ્યો. જીવી તરફ એક નજર નાખી પીઠ ફેરવી ગયો, પરંતુ એની પણ એ જ દશા હતી. ઠાણમાં જવા મથતા ટાંગાના ઘોડાને જાણે અવળી દિશામાં ન દોરતો હોય એમ એ પોતાના જીવને ફટકો મારતો સીધે રસ્તે ચડાવી રહ્યો હતો. નદીનો કાંઠો એ ચડ્યો ને ત્યાર પછી બે ખેતરવા રસ્તો પણ કાઢ્યો, પરંતુ હજુ એને આખી નદી જાણે વિલાપે ન ચડી હોય એમ સંભળાતું હતું. આવું કરવું તું તો મને અહીં શું કામ લાવ્યો? શું કામ મને ભૂંડા ધણીને પનારે નાખી? કાનજીની આંખમાંથી ડબ ડબ ખરી રહેલા આંસુમાંથી એક બે જોડાની ઠોકરે ચડ્યા તો વળી કોઈ ધૂળમાં જ સમાઈ ગયા. ભાન આવતા ફટ કાર્તિકને આંખો સાફ કરી નાખી, પાછળ એક છેલ્લી નજર કરી. સામે કાંઠે ખેતરોમાં જઈ રહેલી એક લાલ આકૃતિને જોઈ રહ્યો. નિશ્વાસની એક અંજલી આપી ડોકને સામે રસ્તે વાળતા બબડ્યો, આ મુઠ્ઠી એવડા જન્મારામાંએ કેટ કેટલી ભવાઈઓ ભજવવી પડે છે.

0: શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા નવલકથા પઠન, જેમાં આજે આપણે સાંભળ્યું મળેલા જીવ આ નવલકથાનો ભાગ 38મો. પ્રસ્તુતિ હતી વૈશાલી ત્રિવેદીની અને વાચક સ્વર વૈશાલી ત્રિવેદીનો હતો. શ્રોતા મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ કંટ્રોલ આ શબ્દ વિશે. પણ એક કંટ્રોલ પહેલાં એક વાતની મારે તમારા સૌની પ્રશંસા કરવી પડે કે આપણે કંટ્રોલ આ જે શબ્દ છે શબ્દ સાધનામાં જ લીધો છે, અને એ શબ્દ જણાવવા માટે જે અમારો ફોન નંબર છે તો મેં કીધો નહોતો, પણ આપણા સજાગ શ્રોતા મિત્રો એટલા બધા સારા છે કે એમણે વગર ફોન નંબર મારા કીધે અમને ફોન કર્યા અને શબ્દ સાધનાના સેગમેન્ટમાં ભાગ લીધો. અને ઘણા શ્રોતા મિત્રોએ ફોન કરીને આજે કંટ્રોલ આજનો શબ્દ છે એના સામાનાથી શબ્દો અમને જણાવ્યા. હવે મિત્રો, જોવા જઈએ તો કંટ્રોલની વાતો એટલી બધી છે કે આપણે કેટલી વાતો કરવી, કંટ્રોલ ઉપર કોઈનો કંટ્રોલ હોય ન હોય, તમારો આ વિષે શું મત છે? કંટ્રોલ હોવો જોઈએ તો ક્યાં હોવો જોઈએ, કેટલો હોવો જોઈએ, અને શું આ કંટ્રોલ ખરેખર આપણા જીવન માટે ફાયદાકારક છે, હાનિકારક છે, નુકસાનકારક છે, શું છે? એટલે તમારો એ કંટ્રોલ અંગેનો જે પણ મત હોય એ તમે અમારા સુધી પહોંચાડી શકો છો. તમારા કોઈ એવા દાખલા હોય જે તમે જાણ્યા હોય કે જેનાથી કાંઈ ફાયદો થયો હોય કોઈને, કોઈને એનાથી કાંઈક નવું શીખવા મળે અથવા એનાથી કોઈને કોઈ ગેરલાભ થયો હોય, જે પણ તમારા અનુભવ હોય એ ચોક્કસ તમે અમારા સુધી પહોંચાડી શકો છો. તમારી ફરમાઈશ ગીતો પણ તમે અમારા સુધી પહોંચાડી શકો છો. અને હા, શબ્દ સાધના સેગમેન્ટમાં આજે આ કંટ્રોલ જે શબ્દ છે એના સમાનાર્થી શબ્દો તો તમારે જણાવવાના જ છે. અને એ માટેનો અમારો નંબર છે 02245154134 અને 4515-4135. ગુજરાતીમાં જો આ નંબર કહી દઉં તો છે 45-15-41-34 અને 45-15-41-35. હાલો, આપણે કાર્યક્રમમાં આગળ વધીએ અને પહેલાં આ એક સંદેશો સાંભળીએ અને ત્યારબાદ માણીએ ગીતોની મહેફિલ.
1: Every great journey begins with people coming together to listen, to learn, to imagine what's possible. This is the BRICS 2026, a moment where leaders, innovators, businesses and communities from the BRICS nations come together to strengthen partnerships. India welcomes the BRICS countries as the grouping marks the 20 years of its establishment in 2026. BRICS Summit 2026 is being hosted in Bharat Mandapam, New Delhi from 12th to 13th September 2026 under India's chairship theme Building for Resilience, Innovation, Cooperation and Sustainability with a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.
2: Every great journey begins with people coming together to listen, to learn,

0: imagine what's possible. This is the BRICS 2026, a moment where leaders, innovators, businesses and communities from the BRICS nations come together to strengthen partnerships. India welcomes the BRICS countries as the grouping marks the 20 years of its establishment in 2026. BRICS Summit 2026 is being hosted in Bharat Mandapam, New Delhi from 12th to 13th September 2026 under India's chairship theme, Building for Resilience, Innovation, Cooperation and Sustainability, with a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.
1: શ્રોતા મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ પોતાની જાત પરના કંટ્રોલની. તો સૌથી પહેલાં આપણને કંટ્રોલ લેવા આવે ને, સૌથી પહેલાં યાદ આવે કે યાર આ માણસને ગુસ્સો કેટલો આવે, યાર એના પર તો કંટ્રોલ કરતા શીખો, હે ને. આપણે આવી વાતો ઘણી વાર મનમાં તો મનમાં સામેવાળી વ્યક્તિ માટે બોલતા જ હોઈએ છીએ. માણસને ગુસ્સો આવે પણ એ ગુસ્સામાં શું બોલવું શું ન બોલવું એનો નિર્ણય તો એને જાતે કરવાનો હોય ને, એટલે એ વાત પર તો એનો પોતાનો કંટ્રોલ હોવો જોઈએ, જેને આપણે સેલ્ફ કંટ્રોલ કહી શકીએ છીએ. પૈસા હાથમાં આવે ત્યારે બધું ખરીદી નાખવાને બદલે થોડું થોડું બચાવીને રાખવું, એ પણ જાતનો કંટ્રોલ છે. રાત્રે મોડા સુધી સોશિયલ મીડિયા પર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર રીલ્સ જોવાનું મન થાય છતાં ફોન સમયસર સાઈડમાં મૂકી દેવો, એ પણ એક જાતનો કંટ્રોલ છે. એક સામાન્ય માણસમાં એના જીવનમાં જીવો તો સવારના આલાર્મ વાગે ને એટલે યાર 5 મિનિટ હજી સુઈ જાઉં એવું ન કરીને સમયસર ઉઠી જવું, એ પણ એક કંટ્રોલ છે. ટ્રાફિકમાં કોઈ રીતે અટકાઈ જઈએ અને કોઈક ઓવરટેક કરીને આપણને નીકળી જાય ત્યારે પણ ગુસ્સાને કંટ્રોલ કરવો જરૂરી છે. અને સૌથી મહત્ત્વની વાત કહીએ તો યાર, મહિનાના અંત સુધી પગારને સાચવી રાખવો અને પોતાના ખર્ચા પર કંટ્રોલ કરવો એ પણ એક મહાપરિશ્રમ જ છે. સાચી વાત છે કે નહીં મિત્રો? આવા તો ઘણા બધા કિસ્સા છે જેની વાત આપણે આ કાર્યક્રમમાં કરીશું અને એક સરસ મજાનો કિસ્સો પણ તમને જણાવીશ. પણ હમણાં આપણે કાર્યક્રમમાં આગળ વધીએ અને માણીએ નિશા તથા સોલી કાપડાના સ્વરમાં આ સરસ મજાનું વરસાદી ગીત, કારણ કે ગઈકાલ રાતથી વરસાદ સરસ મજાનો વરસી રહ્યો છે. આપણે આ સરસ મજાનું વરસાદી ગીત સાંભળીએ અને ત્યારબાદ આપણા વાતોનો જે આપણો સિલસિલો છે એ આપણે આગળ ચાલુ રાખીએ.

0: Innovators, businesses and communities from the BRICS nations come together to strengthen partnerships. India welcomes the BRICS countries as the grouping marks the 20 years of its establishment in 2026. BRICS Summit 2026 is being hosted in Bharat Mandapam, New Delhi from 12th to 13th September 2026 under India's chairship theme, Building for Resilience, Innovation, Cooperation and Sustainability. With a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.
1: आकाशवाणी मुंबई केंद्र ने 101 मेगाहर्ट्ज़ एफएम गोल्ड चैनल पर आप सामने रहा छो अपना मनपसंद कार्यक्रम गीत गुजरी अपना दोस्त नाचेस आरजे सचिन वजाणी साथ है। दोस्तों मैं तुमने कीधु कि कार्यक्रम की शुरुआत में मैं तुमने कीधु कि हूँ तुमने किस्सो पण जणावीश जे कंट्रोल आपणे खास करीने कंट्रोल की बात करिए तो सौथी पहला गुस्सो ज आपणा मगज में आए जेनी बात आपणे आगळ में करी तो हवे किस्सो जे छे ए प्रमाणे छे कि एक नगरशेठ था ए नगरशेठ ने पोतानो गुस्सा पर कंट्रोल करवो तो अने गुस्सा पर विजय मेळवो तो एटले एमणे छे ने चारधामनी यात्रानुं आयोजन कर्युं अने पोते एकला चारधाम जे आव्या त्यां चार जातना पकवान आरोगीने आव्या मस्त एकदम अने आव्या એટલે એમણે દલીલ કરી કે મેં ગુસ્સા પર વિજય મેળવી લીધો છે અને એ જ્યારે આવ્યા ત્યારે એમનું ભવ્ય સ્વાગત થયું તેમના નગરમાં એટલે જે ઉજવણી થવાની હતી એ થઈ તો એમનો જે રસોઈયો હતો એમનો જે કૂક હતો એ ઘણો હોશિયાર હતો ચતુર હતો એટલે એમણે કીધું કે અરે મારા માલિક તમે આવ્યા ચાર ધામ જઈ આવ્યા ચાર પકવાન તમે લઈ આવ્યા ચાર પકવાન તમે આરોગ્યા તમે દુનિયાની સફર કરી તમે ખૂબ ધન્ય છો પણ માલિક તમે શું છોડીને આવ્યા તો માલિકે કીધું કે હું ગુસ્સાને છોડીને આવ્યો છું એટલે કે વાહ વાહ વાહ માલિક તમે ધન્ય છો એમ કરીને રસોઈ જતો રહે છે થોડ્યા પછી રસોઈ પાછો બીજી વાર આવે છે અને પૂછે છે કે માલિક તમે અહીંયા શું જમશો એટલે માલિક એને જવાબ આપે છે કે આ પકવાન બનાવી નાખ ઓલો કે છે રસોઈયો કે ઠીક માલિક પણ માલિક તમે શું કીધું તમે શું છોડીને આવ્યો છો એટલે કહે કે મેં ગુસ્સો છોડ્યો છે હું ગુસ્સો છોડીને આવ્યો છું વાહ વાહ વાહ માલિક તમે ધન્ય છો ખરેખર તમે ધન્ય છો તમારા ચરણ સ્પર્શ એમ કરીને એ જતો રહે છે થોડી વાર પછી ત્રીજી વાર રસોઈ આવે છે અને માલિકના પગ દબાવવા લાગે છે એટલે માલિક થોડો શાંત રહે છે ખુશ થાય છે અને ઓછું તને પેલો પૂછે છે માલિક તમે શું છોડી આવ્યા હતા તમે કાંઈક કીધેલું ને એવું એટલે અહીંયા માલિકની આંખ થોડી લાલ થાય છે પણ કાંઈ બોલતા નથી અને કહે છે કે તને કીધું તો ખરું મેં એકવાર કે હું ગુસ્સો છોડી આવ્યો છું મેં ગુસ્સા પર વિજય મેળવ્યો છે એટલે ઓલો ફરી એના ચરણ આગળ બેઠો તો ચરણની રજ માથા પર ચડાવીને જતો રહે છે ધન્યવાદ કરીને ચોથી વાર જ્યારે એ નગરશેઠ પોતાના મિત્રો સાથે બેઠો હોય છે ત્યારે આ રસોઈયો પાછો આવે છે અને ખાલી એક જ શબ્દ બોલે માલિક એ જેવો માલિક બોલે છે ને નગરશેઠની આંખ લાલ થાય ને એ લાકડી લઈને એની પાછળ ભાગે છે અને પછી આ વસ્તુ સાબિત કરે છે કે માણસ ગુસ્સા પર ગમે એટલો કંટ્રોલ કરે કેટલીક વસ્તુ એવી હોય છે કે જે કંટ્રોલ નથી થઈ શકતી અને ઘણી વસ્તુ એવી હોય છે કે જે કંટ્રોલ કરવી જરૂરી થઈ જાય છે હવે એ આપણું જીવન જ છે અને જીવનની રમત જ છે કે આપણે એ વસ્તુ આઇડેન્ટિફાય કરવી જોઈએ કે કઈ વસ્તુને કંટ્રોલ કરવી જરૂરી છે અને કઈ વસ્તુ કંટ્રોલ કરી શકાય છે એ માણસની પોતાની સ્વેચ્છાએ આપણે નક્કી કરવાનું હોય છે મિત્રો કારણ કે છે ને કંટ્રોલ અને કંટ્રોલિંગ આ બે શબ્દો છે જે આપણને સાંભળવામાં સરખા લાગે છે પણ બે વચ્ચે બહુ મોટો તફાવત છે જેમ કે કોઈ માતા પિતા એના બાળકને સુરક્ષિત રાખવા માટે નિયમ બનાવે એ એક બાબત છે એ જરૂરી છે પણ એ બાળક કોની સાથે વાત કરે છે એ શું પહેરે છે શું વિચારે છે કેવા મિત્રો બનાવે છે એ દરેક બાબતમાં મા બાપે પોતાની મરજી એના પર લાદવાની જરૂર નથી હા જ્યારે બાળક નાનું હોય ત્યારે એના પર નિયમો રાખવા જરૂરી છે પણ એ બાળક મોટું થઈ જાય પછી એને ફ્રીડમ આપવી પણ જરૂરી છે પણ હા એ ફ્રીડમનો જ્યારે ગેરઉપયોગ થાય ત્યારે ફરીથી મા બાપે જ આગળ આવીને પોતાના નિયમો એના પર લાદવા પડે છે કારણ કે ત્યાં કંટ્રોલ જરૂરી છે જેથી કરીને બાળક ગેરમાર્ગે ન દોરાઈ જાય બીજું ઘણીવાર એવું થાય મિત્રો કે આપણે કંટ્રોલ કરવા જઈએ તો કંટ્રોલ નથી બનતો એ ડોમિનેશન બની જાય છે એટલે કે સમજો કોઈ પતિની પત્નીને કહે કે તારે કોની સાથે વાત કરવી કોની સાથે ન કરવી એ હું નક્કી કરીશ અને પત્નીનું પણ ઘણીવાર એમ થાય કે પત્ની પતિનો ફોન વારંવાર ચેક કરે તો એ સંબંધમાં વિશ્વાસ કરતાં કંટ્રોલ વધારે થઈ રહ્યો છે એવું આપણને લાગવા લાગે છે અને ઘણીવાર આપણે પ્રેમના નામે અથવા ચિંતાના નામે પણ છે ને કે હું તારા ભલા માટે કહી રહ્યો છું આવા શબ્દો વાપરીને છે ને લોકોના ફ્રીડમને ઘટાડી દેતા હોય છે એવું પણ ઘણીવાર બનતું હોય છે પણ મિત્રો આમાં સવાલ એ આવીને ઉભો રહી જાય કે શું કોઈને પ્રેમ આવે તે વ્યક્ત કરવો કોઈની લાગણી કોઈના માટે ચિંતા કરવી શું એ ખરેખર એને આપણે કંટ્રોલ સમજવો જોઈએ કે ન સમજવો જોઈએ તમારો શું મત છે મને ચોક્કસથી જણાવજો અને હા કંટ્રોલ આ શબ્દના પણ સંબંધાથી શબ્દો તમે મને ચોક્કસથી જણાવી શકો છો અમારો નંબર આપ જાણો જ છો 4515-4134 અને 4515-4135 કાર્યક્રમમાં આગળ વધીએ અને માણીએ ઉષા મંગેશકર, વેલજીભાઈ ગજ્જર અને સાથીઓના સ્વરમાં આ સરસ મજાનું ગીત.

0: establishment in 2026. BRICS Summit 2026 is being hosted in Bharat Mandapam, New Delhi from 12th to 13th September 2026 under India's chairship theme, Building for Resilience, Innovation, Cooperation and Sustainability, with a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.
1: Every great journey begins with people coming together to listen, to learn, to imagine what's possible. This is the BRICS 2026, a moment where leaders, innovators, businesses and communities from the BRICS nations come together to strengthen partnerships. India welcomes the BRICS countries as the grouping marks the 20 years of its establishment in 2026. BRICS Summit 2026 is being hosted in Bharat Mandapam, New Delhi from 12th to 13th September 2026 under India's chairship theme, Building for Resilience, Innovation, Cooperation and Sustainability, with a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.
2: आकाशवाणी मुंबई केंद्र ने 100.1 मेगाहर्ट्ज एफएम गोल्ड चैनल पर आप सांभळी रह्या छो अपनो मनपसंद कार्यक्रम गीत गुजरी अपना दोस्त आरजे सचिन वजाणी साथे। श्रोता मित्रों, आज आपणे कंट्रोल आ विषय पर बातचीत करी रह्या छे अने घणा बधा श्रोता मित्रों फोन आव्या छे जेमणे शब्द साधना सेगमेंट में भाग तो लीधो छे, पण केटलाक श्रोता मित्रों एवा पण हता जेमणे पोताना कंट्रोल ने लीधे तेमने जे केटलाक नुकसान सहन करवा पड्या छे एना दाखला पण अमने जणाव्या, અને કેટલાક શ્રોતા મિત્રો એવા પણ છે જેમણે એક સામાન્ય વાતચીત આપણા સુધી પહોંચાડી અને કેટલાક સરસ મજાના મુદ્દાઓ પણ આપણને કીધા, જેમાંથી કેટલાક મુદ્દાઓ હું તમારી સાથે પણ શેર કરીશ. હંસાબેનનો સાંતાક્રુઝથી ફોન આવ્યો અને તેમણે પોતે એક બહુ સરસ વાત કરી કે કંટ્રોલ વ્યક્તિએ ત્યારે જ કરવો જોઈએ જ્યારે એ બીજાને કંટ્રોલ કરવાની શિખામણ આપી શકતો હોય, પણ એ પહેલાં એણે પોતે પણ એ વસ્તુ અમલમાં કરવી જોઈએ. એટલે કે જો તમે પોતે એ વસ્તુ ન કરતા હો તો તમે એ બીજાને કઈ રીતે કહી શકો? એટલે ટૂંકમાં અહીં આપણને ગાંધીજી યાદ આવે કે જ્યાં સુધી તમે સત્ય ન બોલતા હો તો તમે બીજાને સાચું બોલવાની શિખામણ ન આપી શકો, એ વાત એમણે અહીંયા કરી. અને બીજી બાજુ ઈલાબેનનો બોરીવલીથી ફોન આવ્યો અને તેમણે પણ એ કંઈક આવી જ વાત કરી કે શાળા હોય કે કોઈ સંસ્થા હોય એમાં કંટ્રોલ જરૂરી છે. એટલે કે કંટ્રોલ દરેક જગ્યાએ જરૂરી છે, પણ કંટ્રોલનો એટલે કે જે અનુશાસન છે એનો લાભ ત્યારે જ થાય જ્યારે સામેવાળી વ્યક્તિ એને પ્રેમથી સ્વીકારે અને એનો દિલથી અમલ કરે. એટલે કોઈને પણ બળજબરીથી તમે એને કંટ્રોલમાં રાખો, પોતાના અંકુશમાં રાખો, પોતાના તાબામાં રાખો. મેં બે નવા શબ્દો અહીંયા કહી દીધા છે દોસ્તો. એટલે તમે એ વ્યક્તિના પર કંટ્રોલના નામ પર એના પર અંકુશ, એના પર શાસન કરવાનો જે પ્રયત્ન કરો તો એ પ્રમાણે ન કરવું જોઈએ, પણ એને પ્રેમથી એ કઈ રીતે સામેવાળી વ્યક્તિ સ્વીકારે છે એને અમલમાં લાવવું અને કઈ રીતે લાવવું એ આપણા ઉપર છે. જેમ કે આપણે જાણીએ છીએ કે ટ્રાફિકના નિયમો તોડશો તો ફાઇન લાગશે જ, નિયમ છે, પણ એ નિયમ એક સ્પીડને કંટ્રોલમાં રાખીને વાહન ચલાવવાની વાત છે અને એ માટે એ નિયમ બનાવવામાં આવ્યા છે. પણ એ નિયમનું જો ઉલ્લંઘન થશે તો પછી દંડ તો ભરવો જ પડશે. આ એવી વાત છે કે નિયમો બનેલા છે તો એ નિયમો ક્યાંક ને ક્યાંક થોડી વસ્તુઓને કંટ્રોલમાં રાખવા માટે બનાવવામાં છે, જે એક સારપ છે, એક લિમિટની અંદર કોઈ પણ વસ્તુ આપણે કરીએ તો એ કંટ્રોલમાં રહીને કરેલું કામ આપણા માટે જ લાભદાયક હોવાનું છે, પણ જો આપણે એનો અતિરેક કરીએ તો એ નુકસાનદાયક જ હોવાનું છે. આવી મિત્રો અનેક વાતો છે જેને આપણે ગાગરમાં સાગરમાં સમાવવાની વાત છે, કારણ કે અત્યારે આપણે એક કલાકનો જે સમય આપણને મળે છે એમાં આપણે કંટ્રોલમાં રહીને જ વાતો કરવાની છે, એ પણ કંટ્રોલ વિશે જ. સાથે સાથે તમારા ફરમાઈશ ગીતો પણ ઘણા આવ્યા છે, જેમાંથી કેટલાક આજે વાગી શકે એમ છે અને કેટલાક માત્ર 10 મિનિટનો સમય આપણી પાસે બચ્યો છે તો કેટલાક નહીં વાગી શકે, પણ જેટલા વાગશે એટલા આપણે એન્જોય કરીએ. અને હમણાં મનના ડેના સ્વરમાં આ રામદેવ પીરનો હેલો આપ સૌ માટે.

શ્રોતા મિત્રો, રામદેવપીના હેલા સાથે જ આપણે હવે કાર્યક્રમના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે અને હવે આ સમય થયો છે શબ્દ સાધના સેગમેન્ટ જાણી લેવાનો, જેમાં આજે મેં તમને શબ્દ પૂછ્યો હતો કંટ્રોલ, જેની આજે આપણે વાત પણ કરી. હવે કંટ્રોલના જે સમાનાર્થી શબ્દો આપણી પાસે છે એ આ પ્રમાણે છે. સૌથી પહેલાં તો કંટ્રોલ એટલે કે નિયંત્રણ, નિયમનું સાધન જેને કહી શકાય, કાબુ, અંકુશ, દાબમાં રાખવું, કોઈની દેખરેખ કરવી, અંકુશમાં રાખવો, મનાઈ ફરમાવી અથવા તો પ્રતિબંધ મૂકવો. મનાઈ આમ જોવા જઈએ તો મિત્રો ચોક્કસ મનાઈ શબ્દ ન પણ આવી શકે, કારણ કે કેટલીક વસ્તુની મનાઈ એક લિમિટ સુધી જ સારી હોય, જે પ્રમાણે આપણે આગળ પણ વાત કરીએ, એટલે મનાઈ શબ્દ પણ અહીંયા કંટ્રોલના રૂપમાં ક્યારેક ક્યારેક વાપરવામાં આવે છે. રિસ્ટ્રિક્શન્સ જેને આપણે કહી શકીએ છીએ અંગ્રેજીમાં, કોઈની ઉપર કાબુ રાખવો, અંકુશ હોવો અથવા નિયમન કરવું, તે તાબામાં રાખવું, અનુશાસન રાખવું, હુકમ એને આપવો અથવા હુકમ હકુમત ચલાવવી જેવા અથવા સત્તા, એવો પણ એક શબ્દ આપણને મળ્યો છે. ટૂંકમાં જે આ આપણે કંટ્રોલની વાત કર્યા હતા એના સમાનાર્થી શબ્દો, અને કાર્યક્રમમાં જે આજે શ્રોતા મિત્રોએ ભાગ લીધા છે, હું એમના નામ એકવાર જણાવી દઉં. વિભાબેનનો સાંતાક્રુઝથી ફોન આવ્યો, ઇલાબેનનો બોરીવલીથી, હંસાબેન સાંતાક્રુઝથી, ભરતભાઈ ખોનાનો ફોન આવ્યો, પિયુષભાઈનો સુરતથી, અવિનાશભાઈનો સેન્ડર્સ રોડથી ફોન આવ્યો, નીતાબેન રાણા, સતીશભાઈ પરમાર, રમેશભાઈ ઠક્કર, હરિનભાઈ કાલિનાથી, રમેશભાઈ મલાડથી, આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આજના કાર્યક્રમમાં આપણે ભાગ લીધો અને પોતાના અનુભવો, પોતાના કિસ્સાઓ જે જાણતા હતા આપણે, કેટલાક આપણે અનુભવ્યા છે એમાંના કેટલાક તમે અમારી સાથે શેર કર્યા, અને ખાસ કરીને કેટલીક વાતોની જે સ્પષ્ટપણે ચોખવટ આપણે એકબીજા સાથે કરી છે. કાશ એવી ચોખવટ આપણે જીવનમાં હંમેશા રાખીએ તો ઘણી ઓછી વસ્તુ કંટ્રોલ કરવી આપણા ભાગે આવે, કારણ કે મિત્રો માણસની એક પ્રકૃતિ છે કે માણસને બીજાને કંટ્રોલ કરવું પરવડે છે, પણ પોતે કોઈના હાથે કંટ્રોલ થાય એ એને સહન નથી થતું, અને ક્યાંક કંટ્રોલને કંટ્રોલ આપણે મોટાભાગે જે ગુસ્સાના રૂપમાં જોતા હોઈએ છીએ એ ઘણીવાર આપણી આદત બની જતી હોય છે. એટલે કે આપણે કહેવાય ને કે જે આંકડો મને છગડો દેખાય છે, સામેવાળી વ્યક્તિને નવડો દેખાય છે. વ્યક્તિ બંને સાચી છે, મુદ્દા દરેકના સાચા છે, પક્ષ બંનેનો સાચો છે, બસ દ્રષ્ટિકોણમાં ફેર છે. આપણે બસ એકબીજાનો છેડો જે છે એ બદલી નાખીએ ને તો આપણને ખબર પડે કે ના, કદાચ સામેવાળી વ્યક્તિ ખોટી નહોતી અને ક્યાંક એને કંટ્રોલમાં કરવાની પણ જરૂર નહોતી, આ વસ્તુ પ્રેમથી સમજાવી શકાતી હતી. પણ જ્યારે એ પ્રેમથી વસ્તુ ન સમજાતી હોય ત્યારે ક્યાંક ફટકાર લગાડવી પણ એક મોટી, એક વડીલ તરીકેની આપણી જવાબદારી હોય છે, જેથી કરીને આપણે આપણા બાળકને અથવા આપણાથી જે નાના હોય એને આપણે યોગ્ય માર્ગે લાવી શકીએ અને તેને એક મૂલ્ય, જે નૈતિક મૂલ્યો છે એ શીખવાડી શકીએ અને એક સારા નાગરિક બનાવી શકીએ. કારણ કે જો એ બાળક એક સારું નાગરિક બનશે તો એ પોતાના મૂલ્યોને જિંદગીભર જાળવી રાખશે. તો બસ મિત્રો, કંટ્રોલના આ સરસ મજાના વિષય સાથે, આપ સૌના પ્રતિસાદોના ભરપૂર પ્રેમ સાથે આજનો કાર્યક્રમ ગીત ગુર્જરી તમારા દોસ્ત આરજે સચિન વજાણીને સમાપ્ત કરવાની રજા આપો. ફરીથી મળીશું આજ આવતા અઠવાડિયામાં 16મી તારીખે ગણેશ ચતુર્થીમાં, આપણે સરસ મજાની વાતો કરીશું. પણ ત્યાં સુધી તમારા દોસ્ત આરજે સચિન વજાણીને રજા આપો. મળીએ તે 16મી તારીખે નવા વિષય, નવા વિચાર, નવા શબ્દો અને નવા ઉત્સાહ સાથે. ત્યાં સુધી નમસ્કાર. બરાબર 4 વાગે આપ સાંભળી શકશો હિન્દીમાં સમાચાર, જેને આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી રિલે કરવામાં આવશે.